0: Kenyan.
1: The spicy spot on the Kenyan Premier Asian Mix.
2: Pavitra Purushottam Mas Daramyan, Pushti Margiya Vaishnav Sangh Nairobi Taraf Thi, Shri Vallabh Dham Haveli Khate, Dainik Darshan Mate, Sarva Shrotao Ane Parivarone, Hardik Amantran, Mangla Darshan, Savare Sava Satvage, Shringar Darshan, Savare Daswage, Rajbhog Darshan, Savare Agyarvage, Uttapan Darshan, Sanje Sada Charvage, Sandhya Darshan, Sanje Sava Pachvage, શયન દર્શન સાંજે 6:30 વાગે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં દિવ્ય આશીર્વાદ અને કૃપાનો લાભ લેવા સહપરિવાર જોડાવા વિનંતી.